0: 야 한질럭분들은 나 상나사하다 아마 더구나들에 아주 더 꼬리봐 나사는 빠할 비노이도 못 비슷하게 고맙기라 나사 도마룬 구마두는 가다 있었거니 하여름을 게임에 사고 사고도 보시고
1: 먹고 해봐봐 비노이도 못 비슷하게 고맙기리 아룬디 아 미래의 박도 본 사람 사건이 할배두다 마마 나봐 마야 마마라 안바니 마두 티토키 말해 먹고 해봐봐
0: 마마 아니 샤 도마룬 구마르시 칼리바 사시가 마기 비토록 일반만 굴러시거디 온통은 남나 그래
1: 먹고 해봐봐
0: 낭수 가라디 마하유 마기 샤나 코나버세 가라 랩코 라일라시우드 타와이오 농도디 화노하유 마야암바 할비노인의 인지니아 마야암바 야이메두나 IPS 바스토르바디 폴리시 오피샤르 모이거더리
1: 먹고 해봐봐
0: 아이는 마하부스 독터르 모헨게베세 마파이 뿡잉어시네 쌉 용는 랩세리바 아이 마기 샤나 코나버세 가라 랩코 하유운 하이
1: 오 하이제게 먹고 해봐봐 मखोय बाबागी मंगला लसी तंखाय मदि यरो लेदना मखोय बाबागी मंगला लसिना ताइबंग फारो पम बतम अदु खतनी आइने नुमित खुदिंगी सोर प्रार्थना तो जरी बसी
0: मथंग सही दगी दे याय मिसु थबक पायरगनी
1: मखोय बाबा
0: बिनो ये था थागी फंगई बतोल ऑप्शना मागी क्रॉस दगी काई धरागा मनाव तो मसी में यिंगजिन बदि इकोम कोम नंगंग मनी है मामा
1: ना मनी है मखोय बाबा अदु मखोय बाबागी थबक सु बसी खरा पोथा बिबे यार बनी हाय बिदि नसान पाहल बिनोय सरकागी थबक तौरे था थागी तोलो पुसलगनी मीना सो पिसा साहब की मपाने न बेभा तोनरगनी वखंदो खरा नुगाई थुप यारबने मखोय बाबा
0: मामा आई शुब सत पले पे यादरी रहे इशा तो मिस मी वेदरी ने